0: શ્રોતે હો, આપણે કથા હાથ ડોક્ટર પરીક્ષિત ફેગડે, સિદ્ધિવિનાયક ક્લિનિક, બેલા કે ફૂલ.
1: ગુડઘે દુખીસાઠી ડોક્ટર પરીક્ષિત ફેગડે યાંચે ઉપચાર ઘ્યા. 100% ખાતરીશીર આણિ ચાંગલે ઉપચાર આહેત. સંપર્ક 9595924559. સ્વતહાચા ઘર મંજે આપુલકી, આધાર આણી આપલા સ્વપન.
2: જનતા સહકારી બેંક લિમિટેડ પુણે ઘેઉન આલી આહે ગૃહ કર્જાચી ખાસ યોજના.
1: ફક્ત 7.75% વ્યાજદરાપાસુન તેહી 3 કોટી રૂપયાપર્યંત.
2: તસંચ તુમચ્યા વેગવાન સ્વપ્નાલા આતા જનતા બેંકેચં પાઠબળ.
1: ચારચાકી વાહનાસાઠી કર્જ ફક્ત 8.40%
2: તર દુચાકીસાઠી ફક્ત 10% વ્યાજદરાપાસુન.
1: આમચ્યા સર્વ કર્જ યોજનામધ્યે કમીત કમી વ્યાજદર, કમીત કમી કાગદપત્ર, કમીત કમી પ્રોસેસિંગ ફી, ત્વરિત મંજૂરી અને ગતિમાન વિતરણ.
2: આજચ આપલે સ્વતહાચ ઘર અને વાહન ઘેણ્યાચ સ્વપ્ન સાકાર કરા. જનતા સહકારી બેંક લિમિટેડ.
3: 200 વર્ષાંચા ગૌરવ, 200 વર્ષાંચા વિશ્વાસ. ચંદુકાકા સરાફ જ્વેલ્સ
4: આપલ્યા 200 વ્યા સુવર્ણ વર્ષાત પદાર્પણાનિમિત્ત આપલ્યાસાઠી ખાસ સુવર્ણ ઓફર્સ. સોન્યાચ્યા દાગિન્યાંચ્યા ખરીદીવર મજૂરી પ્રતિ ગ્રામ ફ્લેટ 499 ते

0: શ્રોતે હો આપણ એકતા હાથ ડોક્ટર પરીક્ષિત ફેગડે સિદ્ધિવિનાયક ક્લિનિક બેલા કે ફૂલ.
1: મણકે દુખી સાથી ડોક્ટર પરીક્ષિત ફેગડે યાંચે ઉપચાર ઘ્યા. 100% ખાતરીશીર આણી ચાંગલે ઉપચાર આહેત. સંપર્ક 95 95 24 25 59.